0: લોબસ્ટર નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at quality food branches.
2: મનોરંજન વિથ રવિ શર્મા.

0: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
0: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટુર સાથે.
1: કોલ 02089002323 ધ સ્ટાર ટુર.
0: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
2: હેલો લંડન, ધ વેઇટ ઇઝ ઓવર. કલ્યાણ જ્વેલર્સ ઇન્વાઇટ્સ યુ ટુ ધ ગ્રાન્ડ ઓપનિંગ ઓફ અ સ્પેક્ટેક્યુલર ન્યુ શોરૂમ. જોઈન અસ ઓન ગ્રીન સ્ટ્રીટ, અપટન પાર્ક, ધીસ જુલાઈ 31st. કલ્યાણ જ્વેલર્સ, ઓલસો એટ બેલગ્રેવ રોડ, લેસ્ટર.
3: Brands that use radio are 49% more likely to get noticed. Amplify your advertising at radiocentre.org. Assuming you want to get noticed.
4: Gold Drive with Sandy Shah.